0: સમેત સગળા 39 જજ ઇણમાં સામેલ થયેલા. રાજસ્થાન રાજ્ય વિધિક સેવા પ્રાધિકરણના સદસ્ય સચિવ હરિઓમ અત્રી બતાયો કઈ દોરાન આંતરરાષ્ટ્રીય શાંતિ મધ્યસ્થતા સંમેલની રાખ્યો ચાવેલા. વે બતાયો કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ સૂર્યકાંત ઈ સંમેલન રો ઉદઘાટન કરેલા.
1: 52 ऐसे देश हैं जो कि कॉमनवेल्थ कंट्रीज से संबंधित हैं और इन सभी में मुख्य तौर पर ब्रिटिशर्स जो थे जब उन्होंने जब कानून लाया अपने इस सब कॉन्टिनेंट के अंदर जो भी कानून लाया गया उसमें हम सभी उसी कानून से गवर्न हो रहे थे तो हमारे सैद्धांतिक रूप से इन सभी देशों में जो प्रोसीजरल लॉ है या सब्सटेंटिव लॉ है उनमें समरूपता है तो हम कॉमन प्रिंसिपल्स के ऊपर काम करने वाले देश हैं इसलिए हम कॉमनवेल्थ के रूप में भी जाने जाते हैं. अब इन सभी देशों की आज के समय में जो मीडिएशन है मीडिएशन ड्राइव है उसके अंदर जब प्रासंगिकता को हमने देखा.
0: ઉપ મુખ્યમંત્રી દિયા કુમારી આજ પાલી જિલ્લાના સોજતમાં શહેરી સેવા ફોલો અપ શિબિરનો દોરો કિનો અર પાત્ર લોકોને પટ્ટા દીના.